મને હલા લોકોને મેટ્રોલોજીકલ સેન્ટર ઇટાનગર હે યલો કલર વોર્નિંગ મે અલ્યાય લાકો ડિસ્ટ્રિક્ટ એક્રોસ અરુણાચલ પ્રદેશ ઇન્કલુડિંગ પપુમપારે ડિસ્ટ્રિક્ટ હોપા ઇશુ મને હલા લોકોને હોસેકા ડિસ્ટ્રિક્ટ આતંકા આઇસોલેટેડ પ્લેસીસ હો યાપુંગેલા દોલ્યાબેલા હો મુદોયા સિહુ ઉરોલોદા હોકિંદો હલા લોકોને ફૂટબોલ હો ઇન્ડિયા હુ એએફસી યુ ટ્વેન્ટી એશિયન કપ મેન ટુર્નામેન્ટ પા 20 years so first time qualified do hala lukone ho inikun aloho 3-0 pa bangladesh mi final qualifying match ho taskent ho jitibune hala lukone afc u20 asian cup mi china ho 24 march ho kala 10 april le pa aline anya ho mukindo hala lukone osuro katanu pelu ko sanam gane sisi busi program me mulimbali kapja pasaro nunu ಹಾಗೆ ಕೊಮ್ಮಕ್ಕೂ ಅಭಿಸಿನಿಮಿ ತಪ್ಪಾಕೆಂದು